0: ત્યાં એકદમ સતાય. તમે તો બુઝો છો કે નહીં?
1: બુઝલું ગોમા, બુઝલું. જે મૈલા કચરા પાન કે ચાસે લગાલે તમર કાં અસુવિધા હવા જે? હે કથાટા તો જાણી નહીં હેલા મા.
0: ઇથી મોર દુઃખ બઢી જાયસી, મતે બડા અસુવિધા હેસી. કાં કરી બઈલે?